0: χαρτούλι. Σαν το μη.
1: Σαν το μη.
0: Σαν το μη.
2: Ჩვენთან რეკლამას შედეგი მოაქვს. რადიო დარდიმანდის სარეკლამო სამსახური 2 19 20 10.

0: Σαντούλη.
1: Σαντομή.
2: Σαντομή.
0: Σαντομή.
3: Διαούσι, έξι τσλισά. Το πάσε μπικ βεγανάσι. Τσέμπο τσέμεντι, χούτιλαρι τα οτμοσδά τίτρι. Πέρσα σμιστάρο, σαμοτσδά τσχράμετι λάρι. Πανελούρι ραδιατόρι, ασοτσδά τσχράμετι λάρι. Σαμζαρεούλο, οτχά οτμοσδά τσχράμετι λάρι. Ερτα δαουγνισνότ, μιχαούσι, δάβα δεβίστρε. Βάζει σουμπάνι, τζούμπερ λεζάβα σοτσδά όρι. Χουάλινγκ πλάζα.
4: Σακράτη το ιστορίε γκάουμ τζομπεσέβα γκίντα. Microbank EMBIS იქთავაზობს სამომხმარებლოს ეს უძრავი ქონების ან ავტომობილის უზრუნველყოფით. EMBIS-ში პროცესები მარტივი, გამჭვირვალე და ადამიანურია. გადაიაზრე შენი მიზნები და აირჩიე EMBIS. EMBIS Bank წერტილი G.
5: როდესაც ბიზნესი მზადაა განვითარებისთვის. რადიო დარდიმანდის სარეკლამო სამსახური 2 19 20 10.
6: საათის დარდიმანდი.